0: А тэрөө нэг дуусан хоногдсон газар нэг жоохон нэг ингэж хийгээд тэгээд эсхий тусгаал тэгээд жоол бий.
1: Монгол의 유목민들은 무릇을 다양한 요리에 사용합니다.
0: 어, 대체다. 그때 한 아인 징 노트 여고차다 대체 찍기를 했대. 무튼 샤리 막 남성다 막 뜨기지. 대체에서 저거 좀 받았대. 무튼 그. 잘
2: 도착을.
1: 고기를 부드럽게 가공하는 것은 다양한 문화권에서 나타납니다.